0: માયડ ભાષા મન વસી હરદમ રાખું હેજ લિખતા આય ન લાજડી બોલું બિન પરહેજ. તો માયડ ભાષા રીણ મીઠી બોલું સુહી મનવાર કરું સગળી શ્રોતામાં સગળી સખિયારો. મેં હું આપણે સાથે આપણી રેડિયો સખી શીતલ રાઠોડ ઓર મારે સાથે આજ
1: મેં હું મંજુ ચારણ ઓર સખિયા આપરો પસંદીદા કાર્યક્રમ ઘણગોડ લેર આપણે સામી દોનું સખિયા હાજર હા. તો આપને નજર કરાવો એક પ્યારું સુ ગીત.

0: તો રાજસ્થાન રી મરુભૂમિ માથે કઈ તરહ રા ઉપયોગી પેડ પૌધા આપણે અઠે દેખણને મિલ્યા કરે હે ઓર ફોગ ઈ ધરતી રો સે સો મો ભી બાંઠ હે બાંઠ કહેવે ઝાડકી ને એણ બાંઠ રો અઠે રેવણિયા સુ જીવ જડી રો નાતો રહ્યા કરે હે મરુધામાં રૂખા ને હર્યો રેવણ મેં ઓસબું અપખો હે ઓર ફોગરી જડ ભી ઊંડી હોયા કરે હે જદી તો લોક કહેવે કે ફોગ ખેજડા પાતાળ રો પાણી પીવે હે ઓર જ્યાદા જડાં ગહેરી હોણે સુ ઓ મિટ્ટી રે કટાવ ને ભી હે જકો રોક્યા કરે હે
1: બિલકુલ સહી વાત કહ્યું શીતલ. ઓ વરસાદ રૂ પાણી હે ઓ આપણને ઇન ફોગને એડા રેગિસ્તાનમાં જીવતો રાખે ઓર મજ ઉનાળા મેં ઓ હરિયો રહે ઓર એની જડ હે ઓર એનો બાંઠ હે વો ભરપૂર બળી તો દિયા કરે હે બઠારા લોકોને ગાય ભેડ બકરી ઊંટ એને ખાવે હે ઓર એને બાંઠ રા ફૂલાને ફોગલો કહેવાય હે.
0: બિલકુલ ઓર ફોગલેર ઓર રાયત તો બડો સ્વાદ બણ્યા કરે હે ઓર ઈ રાયતેરી તાસીર ભી બહોત ઠંડી વ્યા કરે એન વાસે ગરમી મેં ઓ રાયતો જરૂર ખાણો ચાહી છે ઓર લૂરો તાવ ઉતારણ મેં ઇન બાંઠરા હરિયા પાન કા હે વે અગર આપ ડીલ પર નાખો તો લૂરો તાવ હે જકો ઉતર જાય કરે હે.
1: બિલકુલ શીતલ ઇન વાસ્તે મને કુછ પંક્તિયાં યાદ આવે કે ફોગલેરો રાયતો કાચરી રો સાગ બાજરી રી રોટલી જાગ્યા મારા ભાગ.
0: બિલકુલ તો લક ઓર ઈ અગર પૌધે ની વાત કરા તો એરા ઓર ભી બહોત હી જ્યાદા ફાયદા હે કહે કરે કે લકવેરે રોગિયા રે ઇલાજ મેં ભી ઓ કામ આયા કરે હે રોગી ને જો હે ઇન વાસ્તે માચે પર લેટા દિયો જાવે હે સુવાણ ઓર માચે રે નીચે સુ ફોગરે પત્તા રી ભાપ દે રીજે હે ઓર કહે કરે ઈસુ થોડો સો ફરક પડ્યા કરે વારે વામે ઓર ઇરે ફળ ને ઘિંટાળ કહેવે જિનમે જિને ડાંગર હે જકા ચારે રો રૂપ મેં ખાવે હે ખાસ કર ઊંટ રો ઓ બહોત હી પસંદીદા ચારો વ્યા કરે હે ઓર જે ખોડ મેં અગર તિસાયા મરો તો ફોગરા પાન કાચા બો કહ્યા કરે.
1: બિલકુલ ઓર એની તરફ રાજસ્થાન ની અગર ભૌગોલિક પરિસ્થિતિ ની વાત કરા યા જલવાયુ ની વાત કરા તો ઓ ઘણો જરૂરી હે ફોગ ઇન વાસ્તે ઇન ઝાડી રો જકો હરિયો ભાગ રહે વો તો બહોત હી જ્યાદા જરૂરી હે પણ ઇન બિન બાવજૂદ આજ આ ઝાડી આપણો અસ્તિત્વ ખોતી જા રહી હે ઓર ઇન જદ્દોજહેદ કર રહી હે આપણે જીવન સારું મરુસ્થલ રો મેવો આજ આપણો અસ્તિત્વ કઠિન કઠિન ખો રહ્યો હોય. પણ દેખો કે એક બારી આ કથા હે આપ સુની લો લા કે ભાઈ લોક રમાય હે ની ઇતિહાસ રમાય ને ભી ફોગરે ઇનું બહોત મહત્વ હો.
0: બિલકુલ બીકાનેર રાજા રાયસિંગ જીરા ભાઈ જકા પિથળ નામ સુપ્રસિદ્ધ હા વાને એક બાર દિલ્હી રા બાદશાહ અકબર બુરહાનપુર ભેજ્યા હા ઓર વાને વાકા જો સુબેદાર વઠારા સુબેદાર બનાયો હો વે દેશ સુ આગારિયા તો વાને ભી આપરે બીકાનેરી રાત યાદ આવણ લાગી તો એક દિન વે ઘૂમણને ગયા તો અચાનક વાને ફોગ દીખ્યો ઓર ફોગ ને દેખતા હી વાને ઘણો હરક વ્યો વે ફોગ કને જાય ઓર બેઠ્યા ઓર વિનું વાતા કરણ લાગ ગયા હા કે તું તું સે દેસી રૂખડો મેં સુ પરદેસી મેં પરદેસી લોગ માને અકબર તેડ્યા તું ક્યો આવ્યો ફોગ.
1: વાસ્તવિકતા મેં કેટલી ચોખી વાત કહી કે ભાઈ મન તો અકબર ભેજ દીયો પર ફોગ તું આ કઠે કઠે આન બેઠકો હે.
0: તો બિલકુલ મરુસ્થલ રા જો પૌધા હે મરુસ્થલ રી પહેચાણ હોયા કરે હે એન વાસ્તે હી ફોગ હે જકો બો તો રેગિસ્તાન મેં ચોખો લાગ્યા કરે.
1: બિલકુલ

0: આજરે આપણે ગણગોર કાર્યક્રમમાં આપણી દો સખિયા હી આપણે સાથે મેં મંજુ ચારણ ઓર એક મારે સાથે શીતલ રાઠોડ ઓર જકા આપણે ચોખા ચોખા ગીતડલા સુનાયા હૈ બા કન્સોલ માથે આંગળિયા થિરકાતી થકી આપણી એક ઓર સખી સાક્ષી પરિહાર
1: એચપીટી પર આપણે સાથે હા વિક્રમ સિંહ ભાટી ઓર દિલીપ સિંહ પરમાર કંટ્રોલ રૂમ સુ સાગે હા ગજેન્દ્ર સિંહ રાઠોડ કાર્યક્રમ રી પ્રસ્તુતિ ઓર સંયોજન હો મનીષ સોલંકી રો તો એન્ડ્રે સાથે હી આપણી દોનો સખિયા ને દિરાઓ સીખ ચાલા રામ રામ, રામ.